0: પિયર તો તને લેજે કોની ઓ નાના નાની ને યાદ કરી જ્યારે લાડ લડાવા કી જરૂરત કોની વેજાઈ મોટી
1: તો સુના આપને બેટા નહીં હોને પર કેસે બહુ પુષ્પા કો તંગ કિયા ગયા અબ ચલતે હે પુષ્પા કે પિહર મે જહાં પુષ્પા કે માતા પિતા હે જૈસે હી પુષ્પા કે માતા પિતા કો પતા ચલા કે ઉનકી ઇકલોતી સંતાન પુષ્પા કે બેટી હુઈ હે તો દોનો બહોત હી ખુશ હો જાતે હે ઓર પુષ્પા કે પિતા અપની બેટી સે મિલને કે લિયે ઉસકે સસુરાલ જાતે હે આઈએ જાનતે હે આગે ક્યા હોતા હે
2: પુષ્પા કી માં બધાઈ હો થાને આપણે પુષ્પા કા ઘરે બેટી કો જન્મ હુઓ હે
3: પુષ્પા કા બાપુ આપને ભી ખૂબ ખૂબ બધાઈ નાનાજી બન ગયા થે તો મીઠાઈ ઓર કપડા લેન થે મળવા જાઓ પુષ્પા કા સાસરે ઓર પુષ્પા ને કેજો જદ થારી માં કી તબિયત આછી હો જાય પછે ઘરે ના આવા
2: રામ રામ વેઈજી સા રામ રામ વેણજી સા ખૂબ બધાઈ આપને દાદા દાદી વણ ગયા ઇન વાસ્તે
4: નાનાજી ને ભી ખૂબ ખૂબ બધાઈ
5: રામ રામ વેઈજી સા ભોજન રોગો સા
2: વેણજી સા પુષ્પા ઓર મારી દોઈતી સુ મને મિલવા દો પછે મેં મારા ઘરે જાઉં આપ હી જાણો આપણો રિવાજ બેટી કા ઘર કો કોણ નહીં ખાવા
5: દેખો બ્યાઈજી મારે માતાજી કી માનતા હે ઈણ વાસ્તે બિનણી સુ સવા મહિના પહેલા કો નહીં મિલ સકો ની બાલકી સુ
2: એડી માનતા કે એક બાપ બેટી સુ મલ કો નહીં સકે
5: હા એડી માનતા હે
2: ઠીક હે બ્યાઈજી સા જેડી આપકી મરજી મેં ચાલું રામ રામ
5: રામ રામ એ જગ્યા અટે આવ થારા ઉરાજી આયા યા બાથુ બિનણી ને મત બતાય છે ઓર કપડા લગતા મીઠાઈ જો ભી લાયા કાઈ મત કહી છે સમજો
6: પરવિંદ થા પડ ગઈ તો મેં કઈ કેવું
5: કીજે મારા સુ વાત કરે
6: ઠીક હે માં
7: પિંકી રા પાપા મને ઢા પડી કે મારા બાપુ આયા હા મલબા કા વાસ્તે
6: હા તો
7: તો મને મલવા ક્યું નહીં દીધી
6: મને ઠા કોની મારી માં ને પૂછજે
1: બેટી કો જન્મ દેને કે કારણ પુષ્પા કે પિતા કો પુષ્પા સે મિલને નહીં દિયા ગયા
3: પુષ્પા રા બાપુ આ ગયા થે આપણી પુષ્પા ઓર દોઈતી ક્યાં ને થે ઉદાસ ક્યું લાગ રહ્યા કઈ બાત સબ ઠીક હે ને
2: પુષ્પા ઓર બચ્ચી સુ તો મને કોઈ મલવા હી નહીં દીધા
3: કેડી બાત કરો બેટી સુ કોની મલવા દીધા
2: હા પુષ્પા રી માં વ્યાનજી સા કહેવે કે મારે તો માનતા હે માતાજી રી
3: એડી માનતા તો મેં કદી ભી કોની સુણી કે બેટી બાપ સુ કોની મળ સકે બ્યાઈજી બ્યાણજી રો વ્યવહાર ક્યાં લાગ્યો
2: મને તો લાગ્યો છોરી હોબા સુ વે દોઈ ખુશ કોની
3: પુષ્પારા બાપુ તે મારી છોરી ને કટે ખાડા મેં નાખ દીધી
2: પુષ્પારી માં પુષ્પા આપણી એકા એક ઓલાદ હે મેં તો યો હી છાવતો કે મારી છોરી ખૂબ સુખી રહેવે જદ મેં સંબંધ નક્કી કરવા ગયો તો સારી બાત મને બતાઈ કે પુષ્પા મારી એકા એક છોરી હે ઓર પુષ્પા કી માં બીમાર રહેવે તો હવે બોલ્યા કે પુષ્પા આપકી નહીં આજ સુ માણી હે આપ કાંઈ ચિંતા મત કરો મેં બેટી કી ધ્યાન રાખા પર લોગ એડા દોગલા વેવે મને ખબર કોની
1: પુષ્પા કા જીવન એસે હી ચુનૌતિયો કે સાથ આગે બઢતા જાતા હે ઓર સમય કે સાથ ઉસને ઓર એક બેટી ઓર દો બેટો કો જન્મ દિયા પુષ્પા કે માતા પિતા પિંકી કી અચ્છી પાલના ઓર બહેતર શિક્ષા કે લિયે પિંકી કો અપને પાસ લે જાતે હે વહી પુષ્પા કે પતિ ઓર સાસ નહીં ચાહતે હે કે પિંકી આગે બઢે અચ્છી પઢાઈ કરે ઇસલિયે બાર બાર પુષ્પા કે સાથ ઝગડા કરતે હે લેકિન પુષ્પા અબ સ્ટ્રોંગ બન ચુકી હે ઓર પિંકી કો નાના નાની કે પાસ હી રુક કર પઢાઈ જારી રખને કી પૂરી છૂટ દેતી હે સમય કે સાથ પિંકી બડી હો જાતી હે ઓર ફિર ઉસકે 12વીં કા રિઝલ્ટ આતા હે આઈએ સુનતે હે ઇસ નાટિકા મે આગે ક્યા હોતા હે
2: અરે પુષ્પા કી માં પિંકી કટે હો થે સબ અરે ભાઈ પિંકી કો રિઝલ્ટ આ ગયો
3: અરે કાઈ વ્યો પુષ્પા કા બાપુ તે તો ઘણા ખુશ લાગ રહ્યા
2: બાત હી એડી હે પિંકી કતે
8: કાઈ હો નાનાજી મે યારી
2: અરે આપણી પિંકી કો રિઝલ્ટ આ ગયો ઓર પિંકી કો મેરિટ લિસ્ટ મે નામ આયો ગામ વાલા સબ ઢોલ બજાન પિંકી કો સ્વાગત કરવા આ રહ્યા હે નાસ્તા પાણી કી તૈયારી કરો
3: અરે વાહ વાહ વાહ યા તો ઘણી ખુશી રી બાત હે મારી લાડો તો મારો નામ કર દીધો
1: દેખા આપને પુષ્પા ને પરિવાર કે વિરોધ કે બાવજૂદ પિંકી કો અચ્છી શિક્ષા દિલવાઈ પિંકી ને ભી મહેનત કર પઢાઈ કી ઓર આગે ચલકર નામી વકીલ બન ગઈ पिंकी ने अपनी बहन को भी अच्छी शिक्षा दिलवाई है। अब वह अपने परिवार के साथ साथ समाज की अन्य बालिकाओं और महिलाओं के साथ खड़ी होती है। इस बात से पिंकी के दादा दादी, परिवार वाले सभी बहुत खुश हैं और पुष्पा की तारीफ करते कहते हैं कि बहू हो तो ऐसी जिसने बेटी को इतना काबिल बनाया।
9: श्रोताओं, सुना आपने कैसे हमारे समाज में एक महिला को जन्म से लेकर हर पड़ाव में आगे बढ़ने के लिए न सिर्फ समाज बल्कि अपने परिवार के अंदर भी चुनौतियों का सामना करना पड़ता है। अगर इन बातों को नजरअंदाज करते हैं तो छोटी बातें बड़ा रूप धारण कर देती है। महिलाओं के व्यक्तित्व का विकास रुक जाता है, वो आने वाली पीढ़ी को भी शिक्षित नहीं कर पाती है। कभी कभी महिला सुसाइड भी कर लेती है या फिर तलाक ले लेती है। फिर भी अगर हम हिंसा को बढ़ावा देते हैं तो उसका समाज पर बहुत बुरा प्रभाव पड़ता है। आज आप सभी देखते व सुनते भी होंगे कि अधिकांश समाज में बेटों की संख्या ज्यादा है और बेटियों की कम। दलालों को पैसे दे करके दूसरे समाज की बेटियों को बहू बना रहे हैं। तो इस तरह बहुत सारे कारण होते हैं, लेकिन जब नारी ठान लेती है तो हम यही कह सकते हैं, नारी तू ना हारी। पुष्पा ने अपने दृढ़ संकल्प के बल पर अपने पति सास ससुर के विरोध के बावजूद भी अपनी बेटी पिंकी को उच्च शिक्षा दिलाई। इस नाटक से हमने ये जाना कि महिलाएं किस किस प्रकार से हिंसा का शिकार बनती है। हम भी अगर अपने आसपास देखें तो हमारे परिवार तथा समाज के अंदर जाने अनजाने में महिलाओं को इस प्रकार के हिंसा का सामना करना पड़ता है। तो आशा करते हैं कि आज के इस नाटक से आपने जो सुना इसे अपने जीवन में डालने का प्रयास करेंगे और आप किसी महिला के जीवन में होने वाली हिंसा का कारण नहीं बनेंगे तथा अपने समाज की महिलाओं को आगे बढ़ाने के लिए एक सुरक्षित माहौल देने का प्रयास करेंगे। ऐसे ही प्रेरणादायक कार्यक्रमों के लिए सुनते रहिए रेडियो मधुबन और कहिए सुनो समझो चुप्पी तोड़ो और कहो हिंसा को नो। आइए आरजे उषा के द्वारा सुनते हैं इस एपिसोड के मर्म को प्रस्तुत करता हुआ एक दिल को छू लेने वाला गीत।

0: દુનિયારા હમસફર દોસ્તો, આપણો સમાજ કાર્યક્રમ રમાઈને રેડિયો મધુબનને સુનવાવાલા સગલા શ્રોતાઓને કેસી જીનગરરા ઘણા ઘણા રામ રામ, ઘણી ખમ્મા અને જય માતા દી. આપ સુન રહ્યા હો બ્રહ્મા કુમારી રો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો મધુબન. સુનતા રહો, મુસ્કરાતા રહો. શ્રોતા બંધુ, અન કાર્યક્રમ રમાઈને આપો સમાજ રમાય ફેલ્યોડી કૃતિઓ વે વન્ને બારા મેં સમાજ રા લોકોથી બાત કરો હો ઓર અણોને કમ કરો વાસ્તે રેડિયો મધુબન રો એક પ્રયાસ હે. અને અલાવા અપણે ભારત દેશ મેં કઈ જાતિઓ વે હે ઉણોર કરતે રિવાજ વે હે વે ભી અન કાર્યક્રમ રમાઈને આપો સમાજ રા લોકો થી બાત કરીને આપ તક પહોંચાવવાની કોશિશ કરો હો. અને અલાવા અપણે સમાજ રે મેં કઈ બુજુર્ગ માણસ વે હે ઉણોર કા તજુર્બા વે હે વન્ને બારામાં ભી આપો સમાજ રા લોકો થી બાત કરો હો ઓર ઉણોરા જીવન રા કા પડાવ હે ઉણોર કેરો જીવન રો સફર ગુજરી હે વન્ને બારામાં આપો વાત કરો હો. તો અમે આજ એક બારોટ સમાજ રા બંધુ હે ઉણોરા નો ભે રણછોડ લાલજી બારોટ, જો સાતપુર ગામ મેં રહે રહ્યા હે સિંગા કોલોની મેં. તો આજ અણોથી આપણે અણોરા જીવન રા પડાવ રા બારામાં વાત કરી હો. તો સૌથી પહેલા અણોરો પરિચય લેવાથી પહેલા અણોરો રેડિયો મધુબન મેં સ્વાગત કરો હો. તો રણછોડજી, આપરો રેડિયો મધુબન મેં સ્વાગત હે.
1: સબ ભાઈઓને મારો રોમ રોમ.
0: રણછોડજી, સબને રોમ રોમ ક્યા હે. તો અપણા તરફથી ભી જતરા ભી શ્રોતા બંધુ હે ઉણોરા તરફથી ભી રોમ રોમ હે.
1: રોમ રોમ.
0: તો શ્રોતા બંધુઓ, અપણે મહેમાન રણછોડજી બારોટ હે વે સબને રોમ રોમ ક્યા હે ઓર અપણે તરફથી અણો રોમ રોમ ક્યા હે સ્વીકાર કીધા હે. મેં અણોરો પરિચય લો હું. રણછોડજી, હું આપને પૂછ્યું હું કે આપ સિંગા કોલોની સાતપુર મેં કતરા સાલથી ટરે રહ્યા.
1: હું સિંગા કોલોની સાતપુર મેં જન્મથી રહે રહ્યો હું. અટે મારા પિતાજી બી અટેચ હતા ને વે રેલવેની નોકરી કરતા હતા ને મેં બી રેલવેની નોકરી કરી ને હું રિટાયર્ડ વેલો હું.
0: ચલો અચ્છી બાત હે. આપણને રણછોડજી બતાયા હે કે અમારા પિતાજી બી અટે રેલવે નોકરી કરીને રિટાયર હુઆ હતા ઓર અમારો બચપન બી અટેચ બીત્યો ઓર એ બી રેલવે રી સર્વિસથી અટે રિટાયરમેન્ટ હુઆ હે ઓર અમે ઘરે છે ઓર ઘર પરિવાર ચલાવી રહ્યા હે ઓર સમાજ સેવારા કુછ કાર્ય કરે હે. તો અચ્છી બાત હે. તો હમે રણછોડજીને પૂછો હો. રણછોડજી, આપ બતાવો આપ કતરા ભાઈ બહેન હતા.
1: અમે કુલ મિલાવે છ ભાઈ બહેન હતા. એક બેન ને પોસ્ટ પાઈ હતા.
0: તો રણછોડજી, હું આપને પૂછું, છ ભાઈ બહેન પઢાઈ લખાઈ કીધી યા નહીં?
1: છ ભાઈ બહેનો મેં દસમી પાસ કીધી, બાકી બીજા એમણે આઠમી સુધી સબને આઠમી હાથે સુધી પઢાઈ કરી. સબને
0: આપણે મોટા ભાઈ કા કરતા?
1: મારા મોટા ભાઈ પોસ્ટ ઓફિસ મેં હતા ને પોસ્ટ ઓફિસ મેં ડાકોટ વાળા કામ કરતા.
0: તો હવે આજ એટે હે અઢી બાર ગયા કટે
1: ના હવે એક્સપાયર્ડ વે ગયા મને મોત વી ગઈ ને વે આજ બે સાલ વેવા આવ્યા ઉણોને.
0: તો આપણે બહેનો કતરી હતી?
1: મારે બેન એક હતી અને વખત ઉપર વિધવા હે ને મને બે છોરા હે, જો એક રેલવે નોકરી કરે ને એક મોડલ ઇન્સ્યુલેટર મેં.
0: ચલો અચ્છી વાત. કા નામ બચારો?
1: એક નો નામ મનોજ હે ને બીજા નો નામ રાજેન્દ્ર હે.
0: ચલો આપ કહો કે આપણે એક બેન બી હતી તો ઉણોને પઢાઈ નહીં કરાવી હતી?
1: મતલબ એર કન્ડિશન હતી તો બાપ એક કમાવા વાળા ને છ ભાઈ બહેનો હતી એટલે પઢાઈ બરોબર કરાવે હકીયાની ને ઓપે જરા ઠીક હતા. તો ઓપે દસમી સુધી કરી કે હું વસમેલો તીસરો ચોથો નંબર તો મારો એટલે મેં પઢાઈ કીધી તો દસમી પાસ કીધી હતી મેં.
0: ચલો આપ પઢાઈ કરીને દસમી પાસ કીધી તો આપણે નોકરી કીગણ લાગી હશે?
1: નોકરી મારી લાગી હતી મારા પિતાજી વટે રેલીમાં હતા. તો પેલા એનો નિયમ તો કે બાપ નોકરી કરે તો એના બેટાને મતલબ નોકરી મેં પ્રિવિલેજ દેતા હવે મને હિસાબથી મારી નોકરી લાગી હતી.
0: પહેલાના સિસ્ટમ તો કે કને પિતાજી રેલવેમાં નોકરી હે તો એના બેટાને નોકરી માટે લઈ લેતા. ઠીક હે, વન કારણ આપણી નોકરી લાગી. તો દસમી પાસ કારણ લાગી હે કોઈ આઈટીઆઈ વેટે કીધી હતી?
1: હું ડાયરેક્ટ દસમી પાસ કીધી, મેં કોઈ આઈટીઆઈ વેટે નહીં કીધી ને ડાયરેક્ટ મારી નોકરી લાગી હતી.
0: હવે બતાવો કે આપણો બચપન કેનો વીત્યો?
1: મારો બચપન તો એક ગરીબી મેં ગુજરેલો હે કે બાપ એક કમાવા વાળા છ ભાઈ બહેનો ખાવા વાળા હતા પણ એ હિસાબથી ઠીક ઠીક જિંદગી નીકળી હે. અથવા એકદમ વો બી નહીં તો ને એવો મેંગવારી કાંઈ એક કમાવા વાળો હતો પાલન પોષણ કરવા જરા મુશ્કેલ હોય તો પેટલા વડે મેં નીકળ્યા અપણે હિસાબ.
0: આપણા પિતાજી રેલવે નોકરી હતા તો પૂરી જિંદગી આબોડમાં નોકરી કીધી યા બારે બી કટે કીધી?
1: મારા પિતાજીએ આબુ રોડ મેસ નોકરી કીધી લીએ ને મેં બી નોકરી કીધી તો આબુ રોડ મેસ કીધી લીએ.
0: પૂરો ટાઈમ અટેસ કાઢ્યો?
1: 34 સાલ સર્વિસ કીધી ને 24 સાલ મેં અટેસ કાઢ્યા.
0: ચલો અચ્છી વાત હે. તો આપ બતાવો કે આપ કયો બચપન આપરો એરો મીડિયમ टाइम बीतियो, मतलब गरीबी स्थिति थी घर में और ठीक ठीक मतलब बीतियो, अच्छी बात है। आप शरारतों कुछ करता हुआ एरा अनुभव बताओ, बचपन में आप खूब शरारतों की दीवे, तो एरा कोई अनुभव बताओ आप जो आपने बचपन से तो याद आ जाए सब बताओ।
1: शरारतों खेल पहला बच्चोरी हरेक वही से बस, पर पढ़ाई में भी वो अपना ध्यान जरा ठीक है तो अपने शरारत भी करता है, ऐसी बात नहीं है कि शरारत नहीं की थी, पर बहुत
0: ऐसी शरारत बताओ जो याद है आप।
1: ऐसी शरारत तो अब कौन सी बताओ कि भाई एक वक्त मोर का है मोर समाज ने माए एरो तो के बारह जो लोग आता है दादागिरी करता तो उन्होंने विपक्ष में मैं भी दादागिरी करता, अतरी बात तो अतरी याद है, बाकी कोई एरो कोई विशेष अपने जीवन में माए एरो कोई किदो नहीं है। ऊपर
0: स्कूल में खूब धमाल की थी भाई?
1: स्कूल में तो ऊपर धमाल करता नहीं था क्योंकि मार साहब मारता पहला तो धमाल करता, तो धमाल बमाल स्कूल में तो अनुशासन थी श्रेणों पर तो कभी कोई ज़्यादा वो नहीं करता था, बाकी ठीक है शरारत तो बचपन में थोड़ी थोड़ी तो सभी
0: गुंडागर्दी की थी, मतलब धमाल है
1: समाज में दादागिरी नहीं पर बीजा अपने समाज में बचाव रहा और बीजो थी दादागिरी तो थोड़ी घनी तो वो करनी पड़े, कोई अपने समाज में ऊपर कोई चढ़े ना आवे तो थोड़ा करना ही पड़े, वह तो है ही नहीं है।
0: मम्मी पापा ने खूब परेशान किया या नहीं किया?
1: मम्मी पापा ने तो अपने बिल्कुल परेशान नहीं किया, उल्टी मम्मी पापा की सहायता की दी अपने, ठीक है ये कमावा वाला था पता मैं कमावा ही किया तो नौकरी तो बाद में लगी थी, पहला अटे एक आटा पीसवारी घंटी लारता अच्छा। ने पसे वने में पापा ने मम्मी की सहायता करता अने ती पर धीरे धीरे धीरे मोरी प्रोग्रेस हुई थी कि नहीं एक समय आई हो के ऊपर आज मतलब ठीक हो।
0: चलो अच्छी बात है आपके भाई के पापा मम्मी खूब सहायता की दिया, तो कभी कभी तो पापा आपने मारे ऐसे कोई ना कोई गलती की दी वही जरे
1: मारिया तो वही यारो तो कोई याद आवतो नहीं है, मतलब शायद मन लागे कदी मारो पापा कदे मारो ऊपर हाथ नहीं उठाई हो क्योंकि ओपे ऐसी शरारत करता ही नहीं था कि हाथ उठावे नहीं बतावे।
0: चलो आपरे स्कूल में जो भणवा जाता कतराक दोस्त आपरा ने आज तक कौन आपरो दोस्त बनियोडो आज भी है?
1: पहला मारे एक खेमचंद करीने एक मास्टर ते इटाड हुआ है वो मारा दोस्त तो वो होटप्रे में रहे है ने वो भी रिटायर्ड हो चुको है
0: अच्छा।
1: वो मारो मन आते जीवन मारो जाता भी चलो तो
0: बस आप एक ही दोस्त और भी दोस्त था
1: एक
0: स्कूल में बनता एक दोस्त
1: राखी हो पर एक दोस्त हो पे ज्यादा वने में नहीं रही गरीबी स्थिति में मारे कड़े जा दोस्ती ज्यादा नहीं हो पे बड़े मेस्ता का ऊपर पढ़ाई करो ने थोड़ा उन्नति करो तो मतलब माँ बाप सारा बने हको बस अपनी उम्मीद थी।
0: चलो आप बताओ आप बोलिया कि भाई मारा एक ही दोस्त तो स्कूल में बनता जरे मास्टर आपने क्या रखता स्कूल में मार साहब?
1: हाँ स्कूल में बनता जरे मास्टर तो व्यवहार अच्छो तो क्योंकि ओपे कोई शरारत अतरी करता नहीं था जो अतरी नौबत आवे स्कूल में के ऊपर मास्टर अपने ऊपर हाथ उठा को अपने मारे के एरो कोई एरो संजोग बनियो नहीं
0: जी।
1: ने ओपे सीधा था यूं तो देखा जाए तो सीधा था
0: जी।
1: कोई द्वारा ओपे उद्यम करता नहीं था इसलिए मास्टर तो व्यवहार अच्छो तो।
0: चलो अच्छी बात है मतलब हर मार साहब आपने सहायता करता तो क्या मार साहब आपने अच्छा लगता?
1: अच्छा तो टिकरे ने मास्टर था वे बहुत बढ़िया था
0: अच्छा।
1: ने गणित पढ़ाता वे
0: अच्छा।
1: ने बहुत अच्छा उन्होंने व्यवहार था
0: जी। आज भी आपने मले के तो आप नमस्ते मस्ते करो कि नहीं करो उन्होंने?
1: हाँ मले एक भी वक्त आप रोड सब्जी वब्जी ले जाओ सब्जी मार्केट में मले तो उन्होंने रोम रोम करो चरण स्पर्श करे आशीर्वाद लो
0: जी। आप बताओ पहला पढ़ाई में और आज की पढ़ाई में खतरो अंतर है?
1: हाँ आज की पढ़ाई में ने पहला री पढ़ाई में खूब काफ़ी अंतर है। पहला री पढ़ाई ए रीति के मतलब जो भी सवाल जो के गणित रावे के कोई जोड़ बाकी रावे तो वह मूड़े थी करे न बतावता ना, आजकल का है कि वे बतावा में आज रा छोरा जरा कमजोर है
0: अच्छा। आप तो मतलब पढ़ाई में आजकल का बच्चा कमजोर है यूं?
1: पहला जो उंगलियों ऊपर हिसाब जो मुख जबोनी करे ने गुणा भाग करे ने जो करता वो नहीं है आजकल उन्होंने सोचवा में या तो मोबाइल रो सहारो लिए तो के कोई मतलब लिखा पढ़ी रहो उन्होंने मतलब एकदम डायरेक्ट नहीं करेक्टता है।
0: मतलब आपने पहला पाड़ा अच्छा याद था?
1: हाँ पहला पाड़ा घना याद था पाड़ा वाड़ा है गिनतियों बिनतियों आ रही याद थी।
0: मतलब पहला बच्चा मतलब कोई भी सवाल हल करना तो उंगली माते हिसाब करता और आज मतलब कोई चीज और सारा उन्होंने लेना पड़े।
2: श्रोता बंधुओं, अपने मेहमान रणछोड़ जी बारोट जो है अपने अपना जीवन रा अनुभव बता रहा है और भी अनोर अनुभव है जीवन रा वन बारे में जानकारी लियो अनोर का जिंदगी रा पड़ाव था वन बारे में जानकारी लियो। हमें आपको एक छोटो सो ब्रेक लेना चाहूँ। ब्रेक ते पहले एक अपील है आपती कि आप रमायती भी कोई आप रे समाज रा रीति रिवाज अपना तजुर्बा और कोई समाज री कृति माते बात करना चाहे तो रेडियो नंबर माते जरूर मैसेज कर जो। रेडियो नंबर है 94 14 15 14 15। आप सुन रहा हो रेडियो मधुबन, हम सुनता रहो मुस्कुराता रहो।